ખલેગ ફાન વિધાળ વાશે એ ફોતુ ગાહુલ વરિન ને એ બે મી હું થૌરા થાય ઇંજી લાય એ બે મી હું ગે વેરી રસકલાંગે હદરતું એ બે મી હું નબ્બા વાલે વિ ફોતુ ગે એ બહી કુરવાન ગે હુકુમ કાયમ કુફુ મદાન તે બે મી હું તિદમગે ગા તિબ બયો ખમ ગાન વમ ખલેગ ફાન ગે વેરી રસકલાંગે હદરતું ખલેગ ફાન અબ્બા વાલે વિ તકેતે ఏగ తెరేం గినమీహుంగా దెకుళురి ఖమాయ్ కాఫిరు కం ఇతురు కురాణి కం కషవరే ఫహె కాఫిరు విమీసకుంగ మచ్చ ఖలేఫాను హితామ నుకురవ్వాషే.

0: ફરિયલ
1: લાબા
0: એ વની કોમ ફરનાને ગ્યાડે એ ત્યારે જવાબ મિકળો કિયા દેનેંગે
1: આમુલા
0: ઉમર મુહતાર હણનાણો કોમ ફરનાને ગડેંગે
1: હણનાણો
0: હણનાણો આદ આદ એફઆર વિસના લબલા દેવાને ફુરસત મેદીની ફરિયલ
1: ઇલહામ
0: ઇલહામ એ આળોન નુબડમે મુહતારવા
1: મુહતાર
0: ઉમરવા ઉમર મુહતારો મુહતારો ઉમરો દો
1: હા
0: ઉમર વે મરંગળે ઉમર કેાદી ફવા લવેં ઇંગે કોમ ફરત ક કલવ હાસ કોલ્લાણી ફરિયલ
1: આસ કોલ્લાણી આદાલ મકુદુ મોહમ્મદ રફીઓ એને નાને કાલ
0: મિગેડી ગાડો હંગી નાને દો
1: આદાલ મકુદુ મોહમ્મદ રફીઓ
0: મસલને મિગેડી ગાડો વહન દો ઇનાણી
1: અઝીઝા અઝીઝા સાર વાત દે
0: વરા બડે શુકરિયા
1: નોટ કોઈ કુજ્જા શુકરિયા વરા બડે
0: વરા બડે શુકરિયા ઉફા બે દેખન એ દેમ ફરિયલ વકી વેલાણેંગે
1: આ ઓકે
0: ફરિયલ વકી વેલા ફમ મિહરમતી પ્રોગ્રામ કે વેસ નિમુમકા હિસાબન એસ એહેમ વી મહમ મિરે શોગ બાવેરવી હોરીહા બાવેરિન હમ વર બડ શુકરિયા શોગ બાવેર મણન નોટ કુરી હોરીહા પરતક કવે સમ વર બડ શુકુર અદા કરમ મિરે કે પ્રોગ્રામ નિમાલા ફકી વેલા